0: એ નથી કીધી, આપણ મોસમ ને પૂર્વાનુમાનની જાણકારી સમય રીતે લઈ શકે અને એનો લાભ ઉઠાવી શકે. તો કિસાન ભાઈઓ, મોસમ પૂર્વાનુમાન ખેતી બદલે એક મહત્વપૂર્ણ ઓઝાર હે, ઉપકરણ હે. આની મદદ થકી આપણને સહી સમય પર બુવાઈ, સિંચાઈ, ઉર્વરક પ્રબંધન, કીટ નિયંત્રણ ને કટાઈ જેવા જે કામ હે એ આપણ કરી શકે. આનાથી કે આપણી ખેતીની લાગત હે એમાં કમી આવે હે, જોખીમ ઘટે હે ઓર ઉત્પાદન બળે હે. તો એટલે આપણને નિયમિત રૂપ થકી મોસમની પૂર્વાનુમાનની જાણકારી લેતું રહેવું જોઈએ. ઓર આ કરીને આપણે જે આજના તરીકાની યાની જેની વૈજ્ઞાનિક ખેતીની આપણે આજે વાત કરી હા, એના વૈજ્ઞાનિક ખેતીની તરફ આપણું કદમ બળાવી શકે. તો આ તો રહી કિસાન ભાઈઓ મોસમને પૂર્વાનુમાન થકી કિસાનને કેટલા લાભ થાય એનાની વાત હજી બી કરવી હતી, પર આજનો જે સમય હે એ પૂરો થઈ રહ્યો હે. કાલે કઈક નવી જાણકારી લઈને આપણે આ કાર્યક્રમને ફિર મળે. તાર તક આપ આલો આજે મંજભાઈ ને આજ્ઞા, એ આવજો. રામ રામ, રામ રામ.
1: अभी आपने माऊजी भाई से खेती की बात सुनी. ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है, एफएम मेन 101.3 मेगाहर्ट्ज पर. प्रातः का समय है 6:50 का हो चुके हैं. आप सुनेंगे लोक भजन. लोक भजन हम आपको सुनाएंगे प्रेमदास वसातियों की आवाज में.

0: કાઢો તો નુકસાન થાય કેમ તો નથી કે?
1: ના, એમ તો નથી. વ્યાસ કાલતે પોડલા પડી જાય, ઈલોડા પડી જાય,
0: માટે નાખવી પડે. ખૂબ આખો આપણે દવાઈઓનો પ્રયોગ કરો તો આપણે ખેતર મે હું જમીન ખરાબ થઈ રહી ને સ્વાસ્થ્ય બી ખરાબ થઈ રહ્યું હોય, તો આપણે કોશિશ એ જ કરવી કે આજથી કે ખેડ કઢાઈ જાય, આજથી કે જેટલું કામ થઈ જાય એટલું બઢિયા. પછી વધારે યોર વગેરે પડે તો આપણને દવાઈ સાટવી પડે. ખેતરનું કામ તો 12 મહિના જ રહેતું નથી, એના અલાવા હું કરો?
1: એના અલાવા તે કામ ધંધા કરતા હોય
0: ઘરને. પાસે શાકભાજી વગેરે કઈ કરો?
1: શાકભાજી વગેરે ખેતીવાડી થઈ જાય ને કરો. પછી
0: કરો કે કરો
1: એ વાંસ કરો, ખેતી બહુ કાટાઈ જાય ને પછી ગુવાર હે, ભીંડી હે, ગલકી હે, તુરિયા હે, એ સબ ભાજી કરાય.
0: બીજે કે કામે હો જેમ બીજા ખેતર મે કામ હો તો
1: અહીંયા ભી કરવા
0: જાઉં. ઘઉં સાફ કરવા,
1: સાફ કરવાની અહીંયા બીજા.
0: તો અચ્છું હોય કે આ વર્તમાન સમય મેં બહેને ઘર બાર ભી સંભાળી રહી, હાથ લગો આ ખેતીવાડી નું કામકાજ ભી કરી રહી. આપણે જરૂરી ભી હે તો આદમી હાથે બૈરો ભી કામ કરે. બીજું અંદર મેં નહીં બતાડો કે તમારે બાલ બચ્ચે કેટલે?
1: બાલ બચ્ચે તીન.
0: તીન ભણી રહી?
1: હા ભણી રહ્યા.
0: છોટો?
1: છોટા.
0: બચ્ચે ને ભણાવો હે કે?
1: ભણાવા હે આજકાલ, પણ વાનિસ ચાલી રહી.
0: સોરી હે કે?
1: સોરી હે દો.
0: તો સોરી ને ભી ભણાવો કે?
1: સોરા
0: સોરી બે ને બરાબર
1: બરાબર.
0: અચ્છું બે ભણી જાય તો બઢિયા હે કે? સોરાય ભણે સોરી ભણી જણા જીવન અચ્છો થઈ જાય. અંત તમે નહીં બતાડો કે તમને સરકાર ની તરફ થી શું સુવિધા મળી રહી?
1: સરકાર ની સુવિધા તે શું મળી રહી? ઘઉં મળી રહ્યા હે, રાયસલ માં સોરા સોરી ની પડવાની ખબર કપડા મળી રહ્યા હે,
0: કોપી કિતાબે
1: કિતાબે આલી રહ્યા, કોપી આપડી.
0: હા કોપી આપડી ને ફીસ લાગે કે?
1: ફીસ નહીં લાગે, સરકાર
0: ની લાગતી
1: નથી.
0: અચ્છો હોય કે સોરા આપણે ભણી શકીએ તો સુવિધા એટલી વળે સોરા ને આપણે બરાબર ભણાવવા જોઈએ. ખાતર ને બીજ ને એવું કઈ સરકારી
1: મકી એકડે ફેલી આલી રહી જાય.
0: બીજ બીજ અચ્છો
1: અચ્છી
0: ઉપચારિત બીજ રહે તો એનથી અચ્છી પેદાવાર થાય. ખેતીવાડી માં તમારી પાસે હવે સોયાબીન કરો કેટલા ક્વિન્ટલ સોયાબીન થઈ જતો?
1: પાકિયા માટે વાત એ કારક તે પાકી જાય બઢિયા, કારક નહીં પાકી
0: બઢિયા. મોસમ ઉપર પાણી કેવું પડે,
1: આશા થાય છે કઈક વાળા હાંગણા થાય છે
0: તો હે કે આ ખેતી હે, બારિશ ની ખેતી તો મોસમ ઉપર હશે.
1: મોસમ ઉપર હશે કઈ આપવાની.
0: પછી જે અનાજ પાકે
1: વિસીદા થોડો બહુ તરે વધી મકી ઘઉં નહીં તે બે બાદ બાકી વિસવું હશે.
0: તમે કેટલા સુધી ભણ્યો?
1: હું 5મી સુધી ભણ્યા.
0: સાઈન કરતા આપડે?
1: હા સાઈન કરતા આવડે.
0: અચ્છી કે આપડે સરકારી કઈ યોજના હોય તો અંગૂઠો નહીં લગાડવો પડે, સાઈન કરીને.
1: સાઈન કરતા આવડે,
0: સાઈન કરતા આવડે. ને બેંક માં ખાતું હોય?
1: હા બેંક માં ખાતું.
0: તો આજે પૈસા આવે યોજના ના એ કે તમારા ખાતા માં આવે કે?
1: અમારા ખાતા માં.
0: અચ્છી વાત હે કે ભાઈ બોના ને બેંક માં ખાતા થવા લાગી ગયા. પેલે દેખો તો આપડે બોને આદમી ઉપર જ નિર્ભર હતી, હવે બેંકો માં બહેના ખાતા હે, બહેને ખુદ કમાવા લાગી તો ઘણી અચ્છી વાત હે. ને બચ્ચા ભી તમારે ભણી રહ્યા તો આપડે લડકી અને લડકા ની સબને સમાન રૂપથી ભણાવો તો એ ભી ભણીને કઈ ભણી ભી શકી. એને ભણાઈ નું ધ્યાન દેવું, બાકી બાલ બચ્ચો કઈ કામકાજ માં મદદ?
1: કામકાજ તો કઈ નથી, ખાલી એના ને ભણવાનું જ દિમાગ ભણવાનું. છોટો છોટી એપ ભરતે પણ ખાલી
0: બસ આ અચ્છી વાત
1: હે. કામ કરવા તો ખાલી ભણવાનું દિમાગ.
0: હા એ અચ્છી વાત હે કે બચ્ચા ને આવડે ભણવા દેવું. બચ્ચો ભણી જાયગા, ભણેગા તો કઈ ભી અચ્છું કામ કરી શકેગા, નોકરી ભી પ્રાપ્ત કરી શકેગા, નહીં તો અલાવા જે ભી કામ કરેગા એ બઢિયા કરેગા. તો શિક્ષા હૈ ખૂબ જરૂરી હૈ. ને અંતાબેન તમે આ વાત સમજો એ ઘણી અચ્છી વાત હે. ને તમે તમારો બહુમૂલ્ય સમય કાઢી કામના ટાઈમ મેં ખેતર મેં કામ કરી રહ્યો ફિર ભી મને આટલો સમય આલ્યો એને બદલે તમારું ખૂબ ખૂબ ધન્યવાદ.
2: પ્રસાર ભારતી કે પાસ હૈ ભારતીય સંસ્કૃતિ કી અનમોલ ધરોહર. ઇસમે શામિલ હૈ શાસ્ત્રીય સંગીત, નૃત્ય, સાહિત્ય, નાટ્ય વિધાયે, ધારાવાહિક, વૃત્તચિત્ર ઓર અન્ય દુર્લભ રિકોર્ડિંગ ઓર અબ આપ આકાશવાણી ઓર દૂરદર્શન કે ખજાને કી ડીવીડીઝ ઓર સીડીઝ હાસિલ કર સકતે હૈ ભારત મે અપને સંગ્રહ કે લિયે. પ્રસાર ભારતી કે કાર્યક્રમો કા ખજાના અગર હૈ આપકો પાના તો લોગ ઓન કીજીએ www.prasarbharatiarchives.co.in. યાદ રહે www.prasarbharatiarchives.co.in.

45 સાલની ઉંમરમાં આ સમસ્યા ખૂબ અધિક દેખવામાં આવે અને આ સમસ્યા હે બઢતી જ રહી હૈ કેમકે હવે આપણે જીવનશૈલી ખાનપાન હૈ એ ભી એટલું અચ્છું નથી રહ્યું તો આની સમસ્યાને થકી દૂર કરવા આનથી નિદાન બદલે આપણે આપણે આહારમાં એક સુધાર કરો તો આનથી ઘણે હદ સુધી છુટકારો આપણે પાવી શકો તો કેલ્શિયમ યુક્ત એક આહાર લેવાઝ હોય જેમાં ડેરી ઉત્પાદ હિમ જેમ કે દૂધ હૈ દહી હૈ પનીર હૈ છાંચ એ લેવાઝ હોય તો આપણે ગ્રામીણ ક્ષેત્રમાં તો અચ્છી તરીકે ઉપલબ્ધ હિ શુદ્ધ દહી છાંચ આપણે ઘરમાં ઉપલબ્ધ થઈ જાય તે લેવાઝ હોય એન બાદ હરી પત્તેદાર સબ્જી હૈ દાલે હૈ ફલી હૈ જેમાં રાજમા હૈ ચના હૈ સૂખા મેવા હૈ એનો સેવન વધારે કરવાઝ હોય હાથે હાથે વિટામિન ડી ની કમી પૂરી કરવા બદલે પરબાતની સૂરજની રોશનીમાં આપણે ધૂપમાં બેહુઝ હોય જેનથી વિટામિન ડી બળે અને વિટામિન ડી એ કેલ્શિયમ ને અવશોષણ બદલે ખૂબ આવશ્યક હે ને વધારે કમી થઈ જાય તો કેલ્શિયમ સપ્લિમેન્ટ લઈ શકો નિયમિત વ્યાયામ કરો તો આની સમસ્યાથી આપણને મુક્તિ મળી શકે તો આની વાતોનું આપણે ધ્યાન રાખવાને આપણે બહેને ઘણી બેટી હિ એને ભી સમસ્યા દેખવામાં આવે કે બેટે ઉઠતે ઘૂંટના ઉપર હાથ મેં લો પડે તો આ સબ હૈ કેલ્શિયમની કમીને કારણે જ થા તો બહેને ભી આની વાતનું ધ્યાન રાખી ને અચ્છો આહાર લઈ જેનથી એને શરીરમાં કેલ્શિયમની કમી હૈ એ દૂર થા હવે બહેને આપણે સોરા ઉપર આટલી વાતે કરી ને હાજનો હવે સમય હૈ તો મારો વિચાર થઈ રહ્યો હોય કે એક અચ્છું સુ ગીત સાંભળો પછી આપણે આગળની વાત કરો

બહેનો, આ સોરા ઉપર આપણે હાજર સમયે આટલું બઢિયા ગીત સાંભળ્યું, ગીત સાંભળીને આનંદ આવી ગયો. વાતે આપણે હજી કરવી હતી, પણ આજે સોરાનો સમય હે પૂરો થઈ ગયો. આસ્તરીતાબેનને આજ્ઞા આલો. રામ રામ, રામ રામ.